0: ઘણાપ્રાય ગાડા ધાંડ્યું સડક સીમા અતિક્રમણ ન કરો સડક સીમામાં ઉત્સાહ એવમ ઇચ્છાય સમર્થના નિર્માણ ન કરો સડકો નાળી થલ તથા પાણી નિકાસ બંધ હોન નદી સવારી ચલાવતા લેન અનુસાર પાલના કરો ર ગરાઉ સવારી ચલાવતા ટ્રાફિક નિયમકુ પાલના કરો સવારી સાધનમાં ઘૂંડીએ વા સ્કોટમાં બોટી યાત્રા ન કરો સડકો ક્ષમતા ભંડા બળી ભાગ પ્રયોગ ન કરો જેબ્રા ક્રોસિંગ બાદ માતૃ બાટુ કાટને કરો સડકો તત્કાળ મળતી માર્ગ ગણે કરો યાત્રાકુ ક્રમમાં કુણી સમસ્યા ભય નજીકુ પ્રહરીલાઈ ખબર કરાઉ
1: આંતરિક મામિલા તથા કાનૂન મંત્રાલય કુતિ પ્રદેશ દ્વારા જનહિતમાં જારી
2: સંદેશ
1: સ્વાસ્થ્ય કાર્યાલયકો જનહિતમા જારી સંદેશ
3: પોષણયુક્ત ખાનેકુરા જીવનકા રંગહરુ પૂરા મનમા તાજગી તન્મા
0: સ્વાસ્થ્ય જીવનકો આધાર હો સંતુલિત ર પોષણયુક્ત આહાર વિશેષ કરી ગર્ભવતી મહિલા સુત્કીરી આમા ર 5 વર્ષ મુનિકા બાલબાલિકાહરુલાઈ પોષણયુક્ત ખાનાકો વિશેષ આવશ્યકતા પર્દછ દૈનિક ખાનામાં દાલ ભાત હરિયો તરકારી ફલફૂલ દૂધ તથા અન્ય પોષણયુક્ત ખાનેકુરા સમાવેશ કરૌ જન્મીકો એક ઘંટા ભીતર શિશુલાઈ સ્તનપાન ગરાઉ 6 મહિના સમ શિશુલાઈ આમાકો દૂધ માત્ર ખુઆઉ 6 મહિના પછી સ્તનપાન સંગે ઉમેર અનુસારકો પૂરો ખાનેકુરાહરુ શરૂ ગરાઉ આયરન વિટામિન એ ર ઝિંકયુક્ત ખાનેકુરા નિયમિત સેવન ગરાઉ જંક ફૂડ ધેરી નુન ર અસ્વસ્થકર ખાનાબાટ ટાળા રહો કુપોષણે બાલબાલિકાકો શારીરિક તથા માનસિક વિકાસમાં નકારાત્મક અસર પાર્ને ગર્છ ત્યસૈલે હામી સબૈ મિલેર પોષણયુક્ત